0: វិទ្យុសំឡេងខ្មែរប្រចាំទីក្រុងអូកលែន
1: សូមបងប្អូនអញ្ជើញបានស្ដាប់វិទ្យុសំឡេងខ្មែរជារៀងរាល់ថ្ងៃអង្គារនៅម៉ោង 2:10 នាទីរសៀលដល់ម៉ោង 2:15 នាទីនិងថ្ងៃព្រហស្បតិ៍ពីម៉ោង 11:35 នាទីដល់ម៉ោង 1:30 នាទី
2: វិទ្យុសំឡេងខ្មែរនាំមកនៅព័ត៌មានជាតិនិងអន្តរជាតិអមដោយបទចម្រៀងពីរោះព្រោះបើសិនបើលោកអ្នកខកខានសូមអញ្ជើញបើកតាមអ៊ីនធឺណិត www.planetojo.org.nz/samlengkhmae
0: វិទ្យុសំឡេងខ្មែរប្រចាំទីក្រុងអូកលែន
3: ជ័យសៃរាមស្រុតាចនុដល់រវារេសវារេ7 વાગે આપ ગુજરાતી ભાષામાં શ્રી સત્ય સાઈ બાબાની દિવ્ય વાણી સાંભળી શકશો સત્ય ધર્મ શાંતિ અને પ્રેમનો દિવ્ય સંદેશ સાંભળી જીવનને ધન્ય બનાવીએ આ છે રેડિયો પ્લેનેટ FM 104.6 આ પ્રોગ્રામ ઇન્ટરનેટ વેબસાઇટ www.planetaudio.org.nz/satyasaibaba ઉપર સાંભળી શકશો